0: kala deba ge thapje na riyo margo deba sa ma ge gi to da are ye na shimjo se je te mre ge da rene ge gen gen khur go du deba yo ba ta da je tang ge ta mla re pa la ra ba yo ba te to ta ne pha cho de nga bu ta cham cham ye da ra ba cham ge da ra ba yo ba te so den deba ma re che shi ji margo te ra ba or go ye na mla re be ge ra bi jo na da chi so do to ba ta ne ge ne so de da di char to ene mla re be nam tha no la ma do la te to re bi rene soje no tong to ma do ta de chi su nga ro to ten de ma je mla re be nam tha te ya mla re ba ko sha na lo sum ja le la rim bi ka so ta ne nga ro to tong nyong ka her ka ru bi jin ji ki tele ma re te indu te la te de jong mla shim jo ge de zo jin ba ta da re ta de shim jo bi ke ja re go ko to chu lo de mo ko to ne so so ka re na te re Tati indu ti gaanta nal kare se ursana, mala ribi ka loju ngomal ta, ta ta ta ta tsuma yinpar yibja wena shimjo wena ya. Tane rabi shabro tong mala ribi balandewa da samsam tre masong. Pongo masong, tan jay masong, kanyi ngan chamdo la tata ti kap she bikap so, kona bal tati cha la ngarong ke te shimjo che bikap so, tane mala ribi raba so to bi ke tane ne tsum tong masong sa. Te maho ba che na bal, wane tonne ke kunyu lungyu ne lo da jom chen shimjo ke tamlam to ne che na bal kondo wedi wana, che na bala gungko che te, nga la gungko hajong che se ra. Yina mantong wada mantong ri ngan tane shimjo ke tamlam chi yung du na na, tati pala ten jan tre ta wo tante ne tsum kong zenbo, po chobo, tanda tong maa song sen, o tanda sha jina uchong. Ta mala ribi nang ta kono taong du, jatang ge te kare se uri sena. Mala riba da jatang ta ta te tanda chi ri, chup top chi ta tanda chi ri do. Te indu kong ra uchi na tong maa ta ta pe na ru chungbo yinba, yap mala shirab jamsen sewa yinba. Te chungdu la ta ta te... tene tenjo te so tang tap kap te du ge ta bombo ge chung yong dong chojer se wanda wo ta tende bombo ge lama mombo je tenja le ta tanda ten yong du ti kap su ta mala se ta ta de mala de ma ku mala tredo te yena ya ta ta ngone nga ta ta shamjo che du pache te ma ku mala yin sa mara tome tu na ma shamjo mala yin sa re ten so jim chen kar sa na ta ta bombo ge pe cha ta te du na wun shong shong ke ta ta shong ke bong ke se du kap te du ge pa cho ke ge yo ki no to mada wa nye re go ta te che yong du te che du ta ta ma shamjo mala zu le na nang kwa la tā ngōma lāma tsā chīmbō, tā jīwa tāmbā tsā chīmbō tē tsō la bōngbī kī tātā tē tsū tāngī nō la nāngkhīn cēn jīn dā mōngbō sōr tā rī, mēng dē tē yin dō tēn tēn pā chē mā kō mā lā sā mā rī, mā shiāng chū mā lā mēng rō sā mā o tā ndē jīn sā sō nō chū chōng tā yōng gō sā ngā rōng tsū kā rī ur sā tātā rā bā sā jī dē, nē tsō dē jē nē tā lā mā lā rī bī lō jū nō nē tē rā bā dā chā wio bā dā, sō rō jī dā pā shio dā chā wio bī kī nē tsō dē tsō wō nē tō nē kā sē tēng sē kī chī dzōmbā nē shim jō nō nā rā chū tōng kē kī tēng dē kōng yū lōng yū tēng dē kōng tōng chē jū dē hā chōng kā kā chīmbō rē dā tā tī tēng lā tātā ngā rōng tsū rā lō tōng jē tēng nē tē rā bā dē rā bā jō sōng nē mēn rō sāng sāng tā tē tōg bā chīmbō rē pēnā tātā ngā rōng tsū sōr dzō tū kā sā na sō lā sōr dā wā chī na sū dzō tō rō kō kāmbā kā kī sū tā sū o tē jīn chō rā lā rē tē ngō nē rā tōng dū sā tōng dō rē pōr dzō tū tā pū dzō rē pū ngā lā mā lā pū tōng dō rē ngō mā yē mō tōng kē dā chō nō pā chī pō lā pō rē kō o tā lā lā tē dzō rē kāmbā kā tē o tē ngō nē chī nō tā lā tā rē kō tā lā yē nā yā ngā chō kāng kē nō rā tā dō tē dzō dō rē tā nē rō sōng wā tē lā rū dzō rē ओ ताते जेंदो बाला पी राला रे राबाला रे सो उंचो दको ते गा जो लासी केला ते रे तना लादा दे सदा तो हा बेन नामजेल नामजे
1: ओजिल
0: चाल कुंतांग ल छे कुंतांग
1: ओजिल
0: ओ तेंदे दो ता मोंबोजी बे मोंबोरे दा ता ते इंदु गा जो नदो तो दे गा रो तो खाने डा तो दो जे तो दातु के यगिन तो तो तनी येवा छे न मा तो उंसा मा रे
1: अनि जिजु मिले सु दे ब्रेसिया दि न जि मंगछे मंगछे दु शुयिन रे जि छा ब्र बा
0: लासो
1: द ति न जि खोंग दा लोंग सि छि शेया मे बे सुरे छा योर बेल केला
0: तादि गंदर जंग ने तादा शुयिन देबग गोने ता मला रे बल देबा या ते ते सोटु ओजे रे सान इचि जु जन दे दो तादि ते मोंदि जोंग द छा दो सारे दे जम छे करसन मला रे बा गोने थोने दा दे सोटु यु छा यु ना ना tā mālā rībī nāmthā nōlā sēpō ngkū gūrē. Kāp tētū gā nē sōtō sēpō jī hā, tā nē kārsā kōngu dēngu tā nē rē gūrē kō. Tā tā nā dēk jī mā tō. 다다다 봐 드주 님 마티 옛날에 내가 간도 몸보 쉬려는데 제단 데비토는 몸보 제 트렌도 때 심적 탄란 돈 땅 가서 대바 파 야느고 대바 가리 있나 이러고 심적 봐 친구는 힘 대바 파 야느더니 심적 왜 거지 인자 대바 파 야는 가서 심적 근데 돈에 다 고유노 다리 빼나 넘바시나 그 뒤는 디카르소 카르체 단다만다 올렌다 오테도 근데 뼈만 주네 그 뒤는 송야도 몸보 오델 대초 단다 오지 다 방다 좀씩 공리나 다나 죽게 잡시 톱다 그건 공지에 톱다 다들 매일 차도 안에 다다 문화재 비가수 고르모 보지에 제발에 근데 제바 콜라 소르토와도 파쇼데 근데 잡 샤브 잡던데 몸보 제 따토입니다. 다 가시에 그치 가르쳐서는 좀 롬보 체지 전에 티 주마 가르 가르 체우리 로와 가르 가르 졸레 쳔바 가르 가르 졸레 샌도테 티 그스 투 투세테네 다다 말라레바 롬보 체 요사지라 페먼도 데라 말라레비 소르다나라지 롬보 체지 샤지 유데바 던데 제 유데바 던데 자와니네 레마다 테 이 차르드테네 다 롬보 체 샤지 메데드 아니 주마 가니 옹그레 로와 가니 옹그레 쳔바 가니 옹그레 대치 다네 나마데초 다 나마데초 다 말라레 바 바이올로 송네 다네 펩드 다네 버데 좀 도마죠 도단데 좀 도마죠 대가사 인생에 된데 가자 생각이다 다네 말라레 바 바이올 송 원아 메시 카셰게 페버레 센도 카셰게 페비오 마레 센도 다 페 요정으로 메죠로 오자 나마데 다다 쉐노네 쉐옹그 샤로노네 나마데 도용다 제네 나마데 도 니는 다다 빼만 주는 게 다 로직동 라자가 로지오르고 가지고 된 바데 말아래 바데 로급자 춘주 깨자르고 다 로직동 공 깨자노는 직동 잔님 잔노는 다데 깨자 따운데 때네 데 지비 제우 라나 나마 토세 마다 어 땡 나마 데도 돈 찾다 때네 제네 소 바이올 메데 다다 말아래 바 페유나 미시 미나 미시 나마 베주 동 원나 미시 미나 미시 간 다르제 나마 데 데도 제네 총 총토 돈도 제 마다 디홍라 빼만 주네 둘로 원래 맞지 디홍 똥바신으로 둘로 오토 돈들이다 어디 단데 되지 근데 잡아시 맹가 다다당에나 동생 가시 제디 가선 참도 남케나 주다 잡채나 잡아 다 차대바 돈들이다 다 잡채냐 잡아세라 리화 오다 돈디 다당 아주 카키노 리화 조토 리화 어 돈다 차대바 돈들도 다다당 아주 리화 조토 리화 리바 리화 어 이게 좀 정도 잡아 잡아 때는 타동난큰 남지 짜챈데 잡아 놓이 차이 잡아 다 다른가 저 배만 주네 티노는 쉬한데 쯔운데 나 봉세 상가다 나사 나 바늘 보나 봉세 좀챈 쳤으나 대조 짜오도 짜오도리 나봐 나봐 봉보 어다 나봉 어대 대체 다 대체 니바데 나뒤다 레차 공보여 봐 그거 다다 다 이렇게 좋은 탑제데 몽보지 로모와 그 배주 동도 몽보지 동도 로모와 다 강가오도 밤주 강가오도 소화 강가오도 대 대조 그 그제 대조더네 리드 리드 비그나 바톤 다 자서 와제 제 오저 너네 좀 봐데 강비 냐자세 저 이거 다 나 좀 늘 냐자세 때 공좀 더 대발 냐자데 테 가르쳐도르세나 티 냐자데 개반 공적 냐자들을 잡았다 다 리화 놓지 정도리스 되는 아주 타라세다 타라 타라 타라 타가 타라라 다다다 체크다노 타레스 돈소와 오늘 전에 타라르고 라라 라르고 얘는 칸에 로용 비카스 레스트 엄마다 제가 라다 사뇨 다 두르베네 단조데 동모보다 이바데 카르스나 땅 파진 자오랑 파진세 파진 켐보게 짜데 다 짜게 잡아게 짜게 네모데 살테 도그레 조다 사살 투진이나 땡땡 콜 잡아올레 타주다 짜게 잡아올고 잡아면은 짜 짱고리지 그 짜산 둘이고나는 리송네 마도 좋은 차오 말고로보 소쇼 손레마레 디인드 파진 캠부 짜 라빈 네모데 살 토그레 조 따라바 저저그 따레와도 튀나 고누 고와 다운 살 탈텔로 로로 따자 토그르 정도 어다테지 나바데 나원소 라비 돌로 롱케 송하바 고와 라바 쫑로 요바 쫑로 서고 어주 쫑로 쫑로 서레 짜르 쫑로 서로 따 라바 데는 쫑로 서나 차레 따코 담 체험함 생기 와 때들이 마도 가시 마야부 자오지 가시 텐도지 간다르제 코 텐나나 망센도 코 잡아되고 리화 세르공 아주 어때차도래 두바데 라시 장케지 고라 다 라자 라주다 라시 장케 다른게 공도 쉬래 고를 나마 까보 종래다 나마 까보 종고에데 다다 나주 고 까까데들이 다네 자정보래들이지 마라자 나마 까보지 그 잡조래 현저 대 가르사시 조르스나 나 나무 찌라 어, 다 먹겐바치 먹겐지 고 녀마오토 짜까보오토 릉보오토 라바오토 제기 다 냠뇨도 드비고나 라비 그레시르 자올타 세보하코차레 다 테테지 노르드나 다 나라 본신 그 간참 슝지 그 체추 라비 개반도비 그 타르 나보다 집주멜이 왔다 Rigo, ngabung de zo wata yore jitu mala wata yore. Ta rapa rigo, jota lomo wara. De zo ta kuze re doje rigo, moboje. Rajun do so ta hangol ta ngamata sungo. Gonta ju karina ta rapa shite ne ne babale te ne repa shine ta ra sare pa dolije. Loju kunto cedin. Ta de loju kunto ba ta cedin ge yicha. Ta kele ye ge yicha ji golemare. De ma do ba na nge tun du ten song ni chulo ku tun du kheri ni lama ku tun du kheri so sena. Te te ngi pama ge duri shi san ta te ta ma chu ji amare. Ti ndu nor du na te lo ju kong kong tong ke ci da ding ke. Ten de yong ke ngun ke na te ra ba ma do re ba du de ta kong ji to ma das. Ta te nga rong ge shim jo we le ge ja yi. Ta yen da ge shim jo we du ke si kong ji le ge ne ba kong zun bo kong to bo ta ra wo na. Ta te te de du ke len ju re. De du nen go zo ge ja xie ji re la yu to le pa ji re. Ta ne jo zo ka le chap ja we je ta ne ge san tong bo ge don ta ne xie cho ju ta na ji re da. Tata dezo nana nga zu kaisang thongpo wema we koo mando ngune tonne nga tsa kala mde tawa ji tongne nga zu pangta de bede tena la tene tsabu kune langpa pale wa tongmo kune tongmo me de seba chome wa ji tana duyuna yagyu rahma da te mara tsadu nekab tena la ka zonan duji tanda chiri da tenso
1: Gela ki rebe zwa yi cikxie ji kanche yuwe si ji gyaje senzo lingye le ji sisi sinang ro na
0: Lasu lasu lasu, ta reba si ji de ta jatang ka tante ta tata reba wu de taubay si ta nga zu jakil taubay si anwa Wa ten yin du rabi zwa le cikxie ta mongpo wu tar da tanda jatang ka reba si ya de shabro de che chun zo mo pusong tso bo tante je re si nga ka tari gong du che le shu ju chung go Ta ten yin du pe na rabi zwa ka cikxie nga de ta pen chong du ko le yin amare Ta ten yin reba ge bu shan na re si ta Kodu tsawa neji mabzong le balo demdem sita. Ta te nyechuk chenpo goda. Kome chungwa neji mabzong le nyamon chungchuk. Ta te rabi chode dare dare ben chabje mada ta. Ko nye hajung nyechuk chenpo. Lakbar to dare nga zo shi yungdu mzibi chehu se ta lo chungchung. Tane pomo mzime se pomo mo lo chungchung. Ta penna panna pache jamna nga temi ke kora jamnanda, nilo jamnanda, pomo nganjor jamnanda, temi ge ko kare zuyo suna, hajun ge ta zubo de ta kongta nyencha tobo je kota. O ta pandro kongbe tabja zilis, ta di zenyam di jencha ta, ha legu bi ngoma ngatsu ta ta zunghe no la ngolo se mo mongbo jo re. Ta deso ngore tena lawre rase ta, pe ta ngode zenyam chenbo yo ba. Ta tari ngatsu tu chawiongde pe na Pandro kumbhe tabja zhilis, ta pandro tsonung chakurwa. Pandro kumbhe tabja zhiloli, ta hajong gharantong chenpo, pe mesi piti kardabda nyenchok da chenpo. Tsonyong kumbhe dribja zhili, dribja zhiloli. O ta tanda ka nyenchok da, ta ne tingi chechu pusum chobo, ta ne tanda chi. Sali silin dribja zhili, ta sali silis di paru tanda long demnyo chechu mobo chi. Sokur sumchi lukja zhili, ta ne te yon ko sokur sumchi seyongde zumdong tena. Tani nga zo so te zo ten, zom te zo ten, o tati che chu de rigo. Zima robu rabja rilis, tani zima te zo rigo. Robu se de nabu rigo, robu de rabja rando li. O tati tani ki chi, che dordu na lu gun chung ru. Tani te yin kartab. Tani yin ka tani zom dong, nam jor ten dong, gombi ning jo rigo. Pamba potong te zo nyam yo ba. Tani nyam zon so la rewa nimbo yo ba, tanda jire da. Ta ta dong pe na, ta te sando yon do, ta ngoma nga dong zu, Tiki ta roo chi longu tanjima tu zubi yindu, ten chin ki reba chi ta dendri wena, tani shabru jawli re se na ta dendri kecha ore. Ta ti lo ju ngu bo re, ta ta ya tundu wena dendri zo ore. Ta ti zo du ta ta sa yari mampa li cha cha towa yo sa sa. Ta nda cha cha towa se du, huma sumpa cha ka towa se na, ta nga zu chungpo kor de sumbi yo se re, sumpa chem shu, she le jakar se du, ze zho sa ka tenne de zo re. Ta sumpa ki teka te du pun de la kare se ore se na, cha ka towa, sumpa cha ka towa sa, hajong ki zanbo chi, tani mwaman tamchi, tani pa nong, hajong ka nong ba. O tante chi ka te se yon du, sa yari mwampa le cha cha towa yo sa zo, ta pa yata ko pa tsa jya ma towa le ta cha cha towa yo sa, ta tante ki zanbo chi. Na ma la ma de le, nam chi kawa yo sa. O ta ma ma de le, yari mwampa le, o tante ki che chu yo ba. Tante te zo cha du, ta che nchang ba de, sa cha ba yi to sa. Tongpo ta nga zu san long yon no mwampo chi reba de pe ju tong le ki kaya da. Ta aru reba chen chanpa de sa chakpa yi chos, tongpo sa chakpa, sa pa chakpa de go, di chos, nyen chanpa de sa ndowi chos, ten nyen pa chanpa de sa de ndowa, sa ndo yun dor, ta ten ndowi chos, som chanpa de sa ku nyonpa yi chos. Ta pe na kongpa shing san dawa, ta mikse ge gong san dawa, ta mongpo tse so na, ta tanda ge chos, shi sa ndo yun dor di che chu yobi tenda, mongdo song do la, ta ngon du tata nge tata shu de roo chanje ma, la wo chanje ma de jikdo nyen cha dun ju dun du lo la, ten len jo chobi ke cha do. 다티 로준노 탄다레다 데인두 다치도 닌자 던조 돈두로 렌조 드레송리나 다테두 곰바 탄다지 자고도 티 로그 페나 치도 닌자 납제노 야나 죽제노 어 탄데제라 다 레바다 탑데비 개자 데 데 옆에 마치 티 몽다야 로주 펀디다 다링아주 쇼쇼다 데미기 야르네 야나라